0: 94.6, 98.2 તમે સાંભળી રહ્યા છો RM3 રેડિયો. દરરોજ 10 થી 11 આવો અમારી સાથે.
1: It's always a better choice. Your songs on your radio. My one and only station.
2: RM3 Manoranjan Radio.
0: ભાઈ સવાના 10 વાગી ચુક્યા છે.

નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છે ગુજરાતી કાર્યક્રમ. આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાવી તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે રવિવાર અને આજની તારીખની વાત કરીએ, આજે છે 4th ઓક્ટોબર અને સ્ટુડિયોમાં 10:01 થઈ ગઈ છે. અને ગુજરાતી કાર્યક્રમમાં તમારે અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. ને કહેવાય ને કે ભાઈ પિત્તરપક્ષ ચાલી રહ્યા છે ને 16/7/9 તારે જેવા પિત્તરપક્ષના 16 દિવસ ફિનિશ થઈ જાય છે તેવા ભાઈ 11 તારીખથી નવરાત્ર સ્ટાર્ટ થાય છે. ને ભાઈ આપણી ગુજરાતીઓ તો ભાઈ નવરાત્રાને વેટ કરતા હોય છે, ક્યારે શ્રાદ્ધ પતે ને નવરાત્રા સ્ટાર્ટ થાય છે. ને અને નવરાત્રાની ભાઈ શોપિંગ પણ સ્ટાર્ટ થઈ જાય છે ભાઈ નવસારીમાં આપણે ગુજરાતની વાત કરીએ તો. તો કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય ને જે માણસ મુશ્કેલીમાં તમારી સાથે ઊભો રહ્યો હોય ને એની કદર જરૂરથી કરજો સુખના દિવસોમાં, કારણ કે સુખમાં તો સૌ કંઈ પોતાના લાગે છે પણ દુઃખમાં

માં જે કોઈ આવીને ઊભું રહે છે ને ભાઈ, એની જરૂરથી કદર કરજો, ભૂલી ના જવાય. કારણ કે ભાઈ સુખના, આપણે એક સુંદર મજાની કહેવત છે, સુખના સૌ કોઈ સાથી, દુઃખના ના કોઈ ન. તો ચાલો એવું જ એક સુંદર મજાનું આપણે એક ગીત લઈ લઈએ, ગુજરાતી તમારા માટે ગીતારાબેનના અવાજમાં લેવામાં આવેલું.

0: बोलो हृदय थी प्रभु नु नाम बोलो दुखो बधा दूर थाशे प्रेम थी राधा श्याम बोलो।
1: भैया आओ अमारी साथे गुजराती कार्यक्रम चाली रह्यो छे अने स्टूडियोनी गळीमां 10 વાગીને 11 મિનિટ થઈ ગઈ છે અને હું છું અમિતા અને ભાઈ આપણે કહી છે આપણા કાર્યક્રમનું નામ છે આવો અમારી સાથે તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ભાઈ ગુજરાતી ગીતોની મજા માણતા આપણે પણ કાર્યક્રમમાં આગળ વધીને તમારું મનપસંદ ગીત સાંભળવા માટે તમે મેસેજ કરી શકો છો 5250620200 પર અથવા તમે કોલ પણ કરી શકો છો 4028070 પર। તો શ્રોતાઓ જ્યારે વાત કરીને સમયથી આગળ કોઈનું નથી ચાલતું સાહેબ એ નસો ઉતરી જાય છે ક્યાંય ને ક્યારે પણ અહમનો અને વહેમનો નહીં કારણ કે કહેવાય છે ને સમયની સાથે કોઈનું નથી ચાલતું। સમય એકવાર જે ચાલ્યો જાય તે તમે ફરીથી નથી આવતો પણ કહેવાય ને કે નશો

છેને આંખની અંદર એ ક્યારેય નથી ઉતરતો અને વહેમનો પણ કોઈ ઈલાજ નથી થતો. એટલે એકવાર કોઈ વ્યક્તિના મગજમાં કે દિમાગમાં એક વહેમ ચાલ્યો જાય છે, એને કાઢતા કાઢતા આખી જિંદગી નીકળી જાય છે પણ નથી નીકળતું. તો ચાલો ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લે. એલ્બમનું નામ છે આઈ વિશ, એલ્બમમાંથી લેવામાં આવેલું તમારા માટે.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને હું છું અમિતા. અને ભાઈ આપણે વાત કરીએ તો ભાઈ પરિવાર સાથે ધીરજ રાખવી તે પ્રેમ છે ને અન્ય વ્યક્તિઓ સાથે ધીરજ રાખવી એને આદર કહેવાય છે. સ્વયં સાથે ધીરજ રાખવી તે આત્મવિશ્વાસ છે અને ઈશ્વર સાથે ધીરજ રાખવી તેને શ્રદ્ધા કહેવાય છે. એટલે કહેવાય છે ને કે ધીરજને પણ અલગ અલગ રીતે આપણે ઓળખીએ છીએ. પરિવાર સાથેને જે આપણે ધીરજ હોય છે એને પ્રેમ કહેવામાં આવે છે અને અન્ય વ્યક્તિ સાથે એને આદર અને સ્વયંની સાથે રાખેલો એને આત્મવિશ્વાસ કહેવાય છે. તો ચાલો એની સાથે આપણે પણ પ્રેમ ભરેલા ગીતોની સાથે ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈ દુનિયાદારી એલ્બમમાંથી લેવામાં આવેલું.

દર્શકો જ આપણે વાત કરીએ છીએ લાઈફમાં જિંદગીમાં કોઈનું મન દુખાવતા પહેલા ભાઈ વિચાર કરી લેજો સાહેબ, કેમ કે સમય તો ગુજરી જાય છે પણ વાત હંમેશા માટે યાદ રહી જાય છે. એટલે કોઈનું મન દુખાવા પહેલાં થોડોક વિચાર કરી લેવો જોઈએ, કારણ કે કહેવાય ને કે ભાઈ ટાઈમ તો ચાલ્યો જાય છે પણ જે વાત છે ને એ વ્યક્તિના મગજમાં હંમેશા માટે યાદ રહી જાય છે. તો ચાલો પ્રેમ રહેલા ગીતોની સાથે આપણે કાર્યક્રમમાં આગળ વધીને સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું 2026નું પ્રેમ ભરેલું ગીત તમારા માટે.

ભાઈ ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા. તો કહેવાય ને કે ભાઈ જ્યારે જિંદગીમાં આપણી આગળ કે પાછળ કોણ છે એ મહત્વનું નથી, પણ આપણી સાથે કોણ છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. આપણી લાઈફમાં ઘણા વ્યક્તિ આવે છે ને ઘણા વ્યક્તિ જાય છે, પણ આપણી આગળ અને પાછળ કોણ છે ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણી સાથે કોણ ઊભી રહ્યું છે એ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર ભજન આગલું ગીત લઈ લઈએ. ઐશ્વર્ય મજુમદારના અવાજમાં લેવામાં આવેલું

0: બસ ભાઈ એની સાથે આવજો, કહેવાનો સમય થઈ ગયો છે તમારી સાથે વાતો કરતા કરતા. તો ચલો ભાઈ મળીએ ત્યારે આંખમાં હરખ અને અલગ પડતી વેળાએ આંખમાં થોડી ઝાકળ સાથે. બસ આ જ સાચો સંબંધ કહેવાય છે. જ્યારે આંખમાં મળીએ ને ત્યારે થોડી હરખ અને અલગ પડતી વેળાએ જ્યારે આંખમાં થોડી ઝાકળ આવે છે ને, બસ આને જ કહેવાય છે સાચો સંબંધ. બસ એની સાથે આવજો, કહેવાનો સમય થઈ ગયો છે. અને મેં આશા રાખીએ આજે અમે જે ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ના લાસ્ટ ગીત છોડીને જાઉં છું ભાઈ, ઐશ્વર્યા મજુમદારના અવાજમાં લેવામાં આવેલું. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.
1: શર્માજી એક ગુડ ન્યૂઝ છે, મારો દીકરો દર્શન આવતીકાલે યુએસએથી પાછો આવી રહ્યો છે.
2: સાચું અંકલ?